0: बाबू मिशा श्रद्धा है बेसी मामा अरे हमर भाई बहिनी मन मिशा श्रद्धा है
1: आय आय आय ए देख तू तो आनलुस बे आर गीत मिशा सुन देलु बे ए दे मई गोटे बाबू संग बेड काट करिया
0: अरे सुने देस त मामा
1: देबे
2: आले बाबू जुआर
3: हां जुआर बाबू जुआर
2: आले तुमर परिचय कोन दे बाबू
3: मई वकील आ गया छी कोटपाड़ी थाने आइकर सेक्रेटरी मिशा मोर बार एसोसिएशन थाने आ छी मोर नाम अजीत कुमार पटनायक आय
2: आय ले कते बरस परालन बाबू वकील काम करकि ना
3: या वकील काम कर करी 95 मोसेले करबे छ भले 30 वर्ष ऊपर हे गेलाबे
2: ए बाबू गडी खाता कहबे ए जो वकील बाबू करबा के काय काय पार्टमन पडबार छ बाबू
3: वकील बाबू करबा पई बोले तो आजकल +2 बोल भाई आई +2 पोरे 5 वर्ष इंटीग्रेटेड लॉ बोल के गोटो का छ हाईती पढले पचो वकील हे के छ आग तू अमरदाय के नार ला बीए एमए बीकॉम पढ़ी करी पचे 3 वर्ष पढ़ी करी एलएलबी पाठ पढ़ले आईटा वकील इधर ला एडवोकेट बोलते ला आईटा के पढ़ पढ़ पढ़ पढ़ रहा ये बे बा ये बे बार क्लास पास से ले 5 वर्ष पढ़े देले आईटी मिशा वकील ही जाए
2: आगे ले 15 क्लास बोले बीए पढ़े बोलते ले आगे
3: आम तू 15 क्लास बोलते ले आईटी गोट वर्ष अधिक है तरला है बर नुए गोट वर्ष उन्ना कर देले
2: એટલે કઈ કઈ પાર્ટમન પડેલે છે દેખો રહી છે
3: એથી આથી પાર્ટમન સબ પડે ભાઈ એ તમર જેતકી પ્રકાર આજકાલ આછે દેખો તમર વિજ્ઞાન જેતકી ઉન્નતિ કરલા તાર પાઈ મધ્ય જેતકી અપરાધ મુનેસી આછે જોબ ચોરી ડકાયત મર્ડર રેપ આજ સાનસાન પિલાટોકી વિવાહ હેબાટા ઈ સાનસાન પિલાટોકી મનકે સમાન આઈ હોટલે ફોટલે 18 વર્ષર કમ પિલા મન કામ ના કરલે કામ કરતે રહે બોલે છે માલિક કે ધરાયસી એ પ્રકાર સબુ કાજે આછે તમર મોટરસાઇકલ કાજે આછે તમર ગંજઈ મોદ બિગબા કાજે આછે તમર દારૂ નેબા કાજે કાટ નેબા કાજે આછે સબુ પ્રકાર આઈન તો કો કોર્ટ તાને ચાલસી આછે વકીલ બાબુ સબુ કે દક્ષી આછે
2: એટલે સબુ મન આઈન મન આપે
3: આઈન જોમી જુમા મિસા આઈન આછે મોર જોમી કે નહી ગેલા તાર જોમી કે આઈ દરી આઈલા આઈટા મિસા લાગા લાગી મારા પિતા આઈસી આછે જોમી આનબા કાજે સેટા ભી આય ઓ આઈન ભીતરે કા આઈસી વકીલ પાટ પડ રહેલા આઈટા જાન કે છે
2: ના સતર સત કા સવસે આઈન મન આપે બોલે છે અમાર સંસાર લાગી અમાર જગત મિસા
3: સાયબર ક્રાઇમ બોલે આજકાલી તો દકા બાબ મન ઘરે ઘરે દાન બીકી કરી આમી એન્ડ્રોઇડ મોબાઈલ બોલી કરી ટચ સ્ક્રીન બોલ બેત આય મોબાઈલ મન કે ગેન બેત ગેની કરી 5000 લે સમાન 50000 લખે દેલે મિસા આયતા એબે સબુ પિલા ટોકી ઘરે એબે સમાન સબુર ઘરે આછ
2: એબે ખાવા નરે મિસ રામ આછે
3: આજ ગલ આ તાબ સબુ કાય આયતા એબે સબુર ઘરે કાય કે પેજ ના રેલે મિસા નેટ પોકાઈલીસ કી નાઈ ના બોલ બે નેટ થાને કાય એબે સબુ લાગી ગલાય એલે એ જોન સાયબર ક્રાઇમ બોલે ઇટા ઇન્ટરનેટ આર કમ્પ્યુટર થાને યેતી સબુ અપરાધ મને હેસી આછે સબુ લંદફંદ કામ મન ઇન્ટરનેટ કમ્પ્યુટર થાને આકા એ સબુ અપરાધ મન કરબ્યાત કેમતિ કરબ્યાત બોલે એબે જેંતી આમે ચલાઈ બુઆ છે ફેસબુક ગોટક ડકબુઆ છે ઇન્સ્ટાગ્રામ ડકબુઆ છે ડકબુઆ કી નહીં
2: હા
3: વોટ્સએપ ડક કેતે પ્રકાર આઈ ગીતરે આઈતી આછે રકમ રકમ ઓર બાના છબી મન પર આઈતી આછે એટા કે ઓનલાઈન થાને હેક કરી કરી કેમતા કરી બોલે તાકે ઠગાઈ બેથ આરે બેંક ર પૈસા કે એકાઉન્ટ તાને જોન ટોંકા રહેતી સેટા કે સેમન ચોરી કરી કરી બ્લેકમેલ કરી કરી મિશા નહીં જીબ્યાત હા એટલે એટા કેમતી એસી આછે ફોટો મન કે મિશા ગોટલાક લોકર બ્લેકમેલ કરી કરી તાકે કેમતા કેમતા બનાઈ દઈ કરી આર મુંડ કે જોઈન્ટ કરી કરી એ સબુ બોલ કરી કરી મિશા બ્લેકમેલ કરી કરી અમર જોન પિલા ટોકે કે બડ લોકે મિશા એટા ઠગી કરી નેબ્યાત એટલે એ સબુ સચેતન હેબાર આછે કેમતા અમર ભીતરે સચેતન નહીં કાય કાજે આમે તો ફોન કે ચલાઈબુ આછે માત્ર આમે કાય કરબુ આછે ઓટીપી ગોટક પાસવર્ડ કે આમે અન્ય લોકે શેર કરી દેવું છે અન્ય લોકે દઈ દેવું છે અન્ય લોકે કહી દેવું છે સેટા કહેવા કે હેબો નહીં ઓટીપી બોલી કરી કાયટા ગોટક પાસવર્ડ આઈસી નંબર ગોટક એટા સાંગ બોલી કહી દેવાય એટા કે છાડ બોલી કહી દેલે લોક લોભ કાજે સીધા કે છાડી દેવાય કેમતી લોભ એસી આછે 25 લાખ ટકા તું જીતલી આછે તકે ગોટક લોટરી મિલલા તું રાતા રાતી ધોની જીવીસ તું બડો સાવકાર રહીવીસ બોલી કરી ગોટ લિંક ગોટ ફોટાઈ દે ભાઈ આઈ લિંક થાને તું એથી હા આઈ લિંક થાને સીધા ક્લિક કર દક બોલ ભાઈ ક્લિક કર દેલા માત્રે તમાર એકાઉન્ટ આઈ બાટે દકલા દાય કે ગોટ મેસેજ આઈસી ખાલી એ પ્રકાર ઠગી મન સબુ એબે એમતી વાયરલ હે ગેલા છે અમર લોક મન ના જાનબે લાદ કા